હાલ ચોમાસારા આખરી દોરમાં ફી બિરખાઉં રાજ્યના બંધામાં પાણીનો લેવલ થોડો ઊંચો આવ્યો હે કુડા બાવડી તળાવ અર બંધા હાલ તાઈ 60% બત્તા ભર ગયા હે રાજ્યના 693 માયું 82 બંધા પૂરા જદકે 409 થોડા ઘણા ભર્યા હે લોક દેવતા બાબા રામદેવ રા ભાદવા મેળા માય શામિલ હોય વણસારું આખા દેશ હું મોટી તાદાદ માય જાત્રુ રામદેવ રા પૂગર્યા હે રામદેવ રા ગેલા માથે પેદલ જાત્રુઆ રા જથ્થા અર ધ્વજા નજર આ રહી હે દુજિકાની સલુંબર માય આજ જય સમંદરી પાલ માથે ગૌરી સ્વાંગ ખેલી જ્યો જીણને દેખણ સારું બારિશ રે બાવજૂદ મોટી તાદાદ માય લોક પૂગ્યા ઇણ માય નાચગાણ અભિનય અર કહાની રો મેલજોલ નિજરાવે હે ગૌરી મેવાડ હલકા રો મોટો ધાર્મિક લોક નાટ્ય અર ઉત્સવ હે હર સાલ રાખી રા ત્યોહાર પાછે 40 દિન તાઈ ઉદયપુર રાજસમંદ અર સલુંબર જિલ્લા સમેત ન્યારા ન્યારા હલકા માય ગૌરી રા આયોજન રાખ્યા જાવે હે ઇણ માય કલાકાર ઢોલ માંદળ રી થાપ માથે ધાર્મિક અર પૌરાણિક પ્રસંગ સુણાવે હે